ફિકરી ઓગે એટા મત ફિકરી કે ઉપમે કેતાના બીમા હે આજરાતા રમાદોન બુકો બરસામા એટા કેસા ઉંગલ તાઉન એટા મુકર તુ આરગી જીતે ગુપાયના સદાયના વે દી આવર્ષન બજાર સદાયના સંપાદ પર કુકાલી તંતુમાન્ય રાજુના ગાંતેક જેની ગુપાયોન મંગાડું ઓરંગ તાવી તપી ngerti ngerti bahasa ગુપાય આયા આયા હિજી દીસુતા video saudara orang Purwakarta kan ngadep video ya orang Purwakarta. Nah, turun kisahnya wapres namanya